આકાશવાણી ફપની પટોણા પ્રચાર કરું છું કવિ સમ્રાટ ઉપેન્દ્ર ભંજકૃત મહાકાવ્ય વૈદેહીશ પીળાસર સંગીતાત્મક પરિવેષણ પ્રયોજના પ્રસેનજીત મહાંતી એવં ડક્ટર શાંતનુ કુમાર રથ।